0: 가옥에 갈락바 미꼽다 따따나는 싱할리 나마 아이기다마 말사랑바다 나뿐잉 타오마 학수 마뿌 방콕나크
1: 빨리
0: 나뿌 마기 마야 탕다기 아와 꼬눙달 아키바네
1: 빨리
0: 나빠붕 아와닝 타오기 다띠발리 짜따 나뿌나 야옵나 뺀키데
1: मधुफन ओइदुन सुपले शनबी कबोले बाक्से इमाई सागी इरमदम ओइरे तो न पारी एगी सु पोंगना फमलमदम निने पले
0: अदु बुने पारी नंग मैतैगी इनी मधु मदी